ભાઈ જોગા સુધી કન્યા આવાજ થઈ સાત પૌડી તું પાય એઠા પીતા પીછે મોડપે મને કોઈ તારું વેસરા દે વાપસ આવ થોડી દેરી કે બાદ તારી સાસંગ ભાઈ જોગા તું ફિર આંબે ફિર પૌડી પે પેર રખતે હૈ ફિર કન્યા આવાજ